0: राष्ट्रीय स्तरे आ अभिगम खेडूत सहाय वैविध्यकरण अने वधु सारा ग्रामीण माळखागत सुविधाने दिशामान करवा माटे विस्तृत थयो होवानो आ लेखमां उल्लेख करायो छे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો। प्रधानमंत्री नरेन्द्र मोदी जाहिर सेवाना 25 वर्ष पूर्ण करी रहा छे। जाहिर सेवा द्वारा राष्ट्रनी सेवाना मंत्र द्वारा मार्गदर्शन और सुशासन द्वारा सरकार 2047 सुधी में विकसित भारतना विजन ने साकार करवाना अथाग प्रयास करी रही छे। आज अमारी खास श्रेणी में आपणे जाणीशुं के गोवाना सागरमाला कार्यक्रमे आ विजन ने केवी रीते साकार कर्युं छे।
1: ભારતનો દરિયાઈ વિસ્તાર દેશના વેપારનો મુખ્ય આધાર રહ્યો છે। 11,000 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો અને લગભગ 14,500 કિલોમીટરના સંભવિત જળમાર્ગો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર વ્યૂહાત્મક સ્થાનનો ઉપયોગ કરવા માટે સરકારે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સાગરમાલા કાર્યક્રમ શરૂ કર્યો હતો। प्रधानमंत्री नरेन्द्र मोदी सागरमाला योजना थकी आर्थिक विकास नी साथे भारत नी दरियाई क्षमता नो उपयोग करवा पर भार मुक्यो छे।
2: भारत सरकार ने राज्य सरकार के सहयोग से सागरमाला परियोजना के तहत पोर्ट इंफ्रास्ट्रक्चर को अपग्रेड किया है, पोर्ट कनेक्टिविटी को भी बढ़ाया है।
1: મજબૂત દરિયાઈ વારસો, વ્યાપક જળમાર્ગો અને મોરમુર્ગા બંદર ધરાવતા રાજ્ય ગોવા માટે સાગરમાલા બંદર, માળખાગત સુવિધાઓ, આંતરદેશીય જળમાર્ગો અને ક્રુઝ પર્યટનને મજબૂત બનાવીને નવી તકો ઉભું કરી રહ્યું છે। ગોવાએ અત્યાર સુધીમાં 840 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે 10 સાગરમાલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે। આ પ્રોજેક્ટ્સ દરિયાઈ માળખાને મજબૂત બનાવી રહ્યા છે અને રાજ્યભરમાં કનેક્ટિવિટીમાં સુધારો કરી રહ્યા છે। 98 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથેના અન્ય 2 પ્રોજેક્ટ્સ હાલમાં અમલમાં છે। આ પહેલો ક્રુઝ પર્યટન અને વ્યાપક દરિયાઈ વેપારને વેગ આપશે। સાગરમાલા બંદર આધુનિકીકરણ અને વ્યાપક દરિયાઈ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગોવા તેના બંદરો અને જળમાર્ગોની સંભાવનાનો વધુ ઉપયોગ કરી રહ્યું છે। આ પ્રયાસો રાજ્યના દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિશાળ વિઝનમાં ફાળો આપી રહ્યા છે। પણજીથી મહેશ ચોપડે સાથે સિમ્પલ ઠક્કર, આકાશવાણી, અમદાવાદ।
0: લગભગ 3.5 વર્ષ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ આજે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વધતા ફુગાવાને કાબૂમાં લેવા માટે મુખ્ય બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરીને 5.5% કર્યો છે। દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે પોલિસી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે। ભારતીય શેરબજારમાં આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે। છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 500થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। ક્ષેત્રીય મોરચે ઓટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસે વલણને ટક્કર આપી હતી। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ પંજાબના મુખ્યમંત્રીના ઓએસડી રાજબીર કુમાર અને તેમના સહયોગી વિરુદ્ધ ટ્રાન્સફર માટે રોકડ અને આઈએએસ અને આઈપીએસ રેન્કના અધિકારી સહિતના અધિકારીની પોસ્ટિંગમાં હેરાફેરી કરવાના કેસમાં એફઆઈઆર નોંધી છે। ઉપરાંત ચંદીગઢ, મોહાલી, ગુરદાસપુર, લુધિયાણા, પટિયાલા, સંગરૂર અને જલંધરમાં તેમના 8 પરિસર પર દરોડા પાડી લેપટોપ, મોબાઈલ ફોન અને દસ્તાવેજ જેવા ગુનાહિત પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા। રશિયાના દક્ષિણ કિનારા પર એક તેલ ટેન્કર પર યુક્રેનિયન ડ્રોન હુમલો થયો હતો, જેમાં 23 ભારતીય ક્રૂ સભ્યો જોખમમાં મુકાયા હતા, પરંતુ તે તમામને બચાવી લેવામાં આવ્યા છે। રશિયાના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે નૌકાદળના ડ્રોનથી ટકરાયા બાદ લાઇબેરિયન ધ્વજવાળા ટેન્કરમાં આગ લાગી હતી। મંત્રાલયે જણાવ્યું હતું કે ફાયર ફાઇટર આગની તીવ્રતા ઓછી થયા પછી તેને ઉલાવવાનો પ્રયાસ કરશે। તેણે કહ્યું કે હુમલા બાદ તમામ 23 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટના સોચી નજીક બની હતી। તાજેતરના દિવસોમાં રશિયાએ રોમાનિયાના કિનારા નજીક યુક્રેનિયન માલ વહન કરતા અનાજના જહાજ પર પણ હુમલો કર્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોનો વિશ્વાસ અને લાખો પાર્ટી કાર્યકરોનું સમર્પણ તેમની શક્તિનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વની નજર આજે ભારતના વિકાસ પર કેન્દ્રિય થઈ છે। 3.5 વર્ષ બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો, શેરબજારમાં કડાકો। સીબીઆઈએ પંજાબના મુખ્યમંત્રીના ઓએસડી રાજબીર કુમાર અને તેમના સહયોગી વિરુદ્ધ ગેરરીતિ આચરવાની ફરિયાદ દાખલ કરી અને રશિયાના દરિયામાં તેલ ટેન્કર પર થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલામાં 23 ભારતીય ક્રૂ સભ્યોને બચાવાયા। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર

0: નવદુર્ગાની નવરાત્રિમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા, અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે આપના મનગમતા નવ આરજે.
1: નવરાત્રી અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે. પહેલે નોરતે
2: શક્તિપીઠોની આ દિવ્ય યાત્રામાં માં જગત જનનીની પૂજા અર્ચના આરાધના આપણે કરીશું પૂજા પાઠક સાથે. બીજા નોરતે
3: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે. ત્રીજા નોરતે આરજે કાજોલ વજાણી
4: દીપમાળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા. ચોથે નોરતે
5: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય. 15 ઓક્ટોબર ને 5મા નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
6: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે. 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે.

0: आप सामने रहो 100.1 एफएम गोल्ड खरा सोना ने न्यूज ऑन एआईआर मोबाइल एप्लीकेशन पर कार्यक्रम गीत गुर्जरी आरती आ शू छे आज तू सरस मजानी चण्या चोड़ी पहेरी ने आवी छे माथे जय माताजी नी पट्टी अने हाथ में घूंघरी वाला सरस मजाना रंग बेरंगी दांडिया એટલે તું કોઈ ગરબા ક્લાસમાં જાય છે અને ત્યાંથી ગરબા ક્લાસમાંથી કોઈક નવો સ્ટેપ શીખીને આવી હોય એવું મને લાગી રહ્યું છે. તો હવે આ વર્ષે પોપટ્યું કરવાના કે કોઈ નવો સ્ટેપ શીખી
1: નવો સ્ટેપ
0: તો એ તારે મને શીખવાડવો પડશે. એટલે ક્લાસમાં તારે જવાનું, ત્યાં શીખીને આવવાનું અને પછી મને શીખવાડવાનો. એટલે આરતી પાસેથી ગરબાના નવા સ્ટેપ શીખવા પડશે, કારણ કે આરતી અત્યારે જ ગરબા ક્લાસમાંથી આવી છે અને આરતીનો લુક અત્યારે એવો લાગી રહ્યો છે કે જાણે એ અહીંથી પણ પાછી ગરબા જ રમવા જવાની હોય. તો આરતી, આપણે ગુજરાતીઓ અને ગુજરાતી એટલે ગુજરાતનો ગરબો, ગુજરાતનું આમ તો એ લોકનૃત્ય છે પરંતુ કેવી ધૂમ મચાવી છે ને, આખો આપણો ગરબો ગ્લોબલ થઈ જ ગયો છે. અને ગુજરાતમાં આ તહેવારમાં જે રોનક હોય છે એટલે, અને બીજું કે આપણી જે બહેનો છે એ રાત્રે મોડી રાત્રે પણ એકલી જઈ શકે એવી સરસ વ્યવસ્થા ગુજરાતમાં હોય છે, એટલે કોઈ જાતનો ડર નહીં. અને આપણી બહેનો રાત્રે ગરબા રમીને ઘરે જાય એટલે એકદમ સુરક્ષિત રીતે એ તેઓ પોતાના ઘરે પહોંચે છે. એટલે આટલી સુરક્ષિત ભાવના આપણા ગુજરાતમાં, ગુજરાતીમાં આપણા બહેનોને થાય અને ગુજરાતનો ગરબો એટલે અત્યારે ત્યાં કેટલી ધવાલ મચી હશે. ઠેક ઠેકાણે બધા પંડાલો સજાવતા હશે અને ઠેક ઠેકાણે રોશનાઈ થઈ હશે, બરાબર ને?
1: બિલકુલ બિલકુલ બિલકુલ. આખું ગુજરાત જુએ. હું આજે તમને ગરબા રમીને આવી છું એવું લાગે છે. તમે કહો છો કે પાછળ પણ એ ગરબા રમવા જવાની છે, અત્યારથી જ રહેવાતું નથી. ગઈકાલે તમે પણ ગરબાને લઈને કેટલો સરસ કાર્યક્રમ કર્યો, આજે પણ આપણે એ જ વિચાર લઈને આગળ વધીએ છીએ.
0: એટલે ગરબાએ એવો ક્રેઝ લગાડ્યું છે ને કે અત્યારે પણ પગ આપણા છે ને આમ ફેરકી કે ક્યારે આપણો કાર્યક્રમ પતે અને ક્યારે મને આરતી નવા સ્ટેપ શીખવાડે. આરતી શીખવાડવા પડશે.
1: યસ યસ યસ.
0: આ તો થઈ ગુજરાતની વાત, પરંતુ મહારાષ્ટ્રમાં એ પણ ક્યાંય પાછળ નથી આ ગરબામાં. મુંબઈમાં તો ખાસ કરીને ગરબાની ધૂમ મચે છે. હા, અહીં તાલીઓના તાલે ગરબા નથી લેવાતા વધુ ભાગે, અને અહીં દાંડિયા રાસ વધારે થાય છે અને અહીં પણ મોટા મોટા પંડાલો બાંધવામાં આવે છે. અને ખાસ કરીને તુળજાપુરથી તુળજા ભવાની, માહુરગઢની રેણુકાદેવી, કોલ્હાપુરથી મહાલક્ષ્મી અને વણીની સપ્તશૃંગી, એટલે ત્યાં માતાઓની ઘટ સ્થાપના કરવામાં આવે.

0: घर में कलशनी स्थापना थाय, बाजू में घऊ जवना जुवारा उगाड़वामां आवे अने घरे ए वक्ते जे कोई सोहागण आवे ए बधानी ओटी भरवामां आवे। पहला तो एमने हळद कुमकुम लगाववामां आवे, ओटी में श्रीफळ अक्षत बंगड़ी फळ वेणी ए बधुं आपवामां आवतुं होय छे। अने अहीं माताजीनी पण ओटी भरवामां आवे छे, एटले तमे कोई पण मंदिर में जाओ त्यारे त्यां तमने जे सोहागण छे ए देवीनी ओटी भरे ए तमने दृश्य जोवा मळे छे।
1: अने हुं राजस्थाननी वात करूं तो राजस्थानमां नवरात्रिनो तहेवार खूब ज उत्साहथी उजवामां आवे छे। महाराष्ट्र गुजरात उत्साहथी उजवे तो राजस्थान केम पाछळ रहे। अहींयां घट स्थापना करवामां आवे छे एटले कळश स्थापन थाय छे। राजस्थानमां एक विशेष परंपरा मुजब खेतरी रोपणी करवामां आવે છે। એમાં છે ને તરુબેન માટીના વાસણમાં જવ વાવવામાં આવે જેને સ્થાનિક ભાષામાં ખેતરી કહેવામાં આવે છે। નવ દિવસ સુધી તેની પૂજા થાય અને દશેરાના દિવસે તે વડીલો દ્વારા આશીર્વાદ તરીકે વહેંચવામાં આવે છે। એટલે આપણે જે
0: એટલે પેલા જ્વારા જે ઉગે એ વહેંચવામાં આવે,
1: યસ યસ યસ એ જ વહેંચવામાં આવે છે। અને મેહરાગઢ કિલ્લા જોધપુર સ્થિત ચામુંડા માતા, આમેર કિલ્લા જયપુર સ્થિત શીતલા માતા, બિકાનેરના દેશોગ ખાતે કરણી માતા, આ કરણી માતા મંદિર હું અનેક વાર જઈ આવી છું અને કરણી માતા મંદિરમાં ઉંદર ઉંદર ઉંદર ઉંદર ઉંદર હોય, એટલા ઉંદર કે તમને પગ સરકાવીને ચાલવું પડે, જો તમે પગ ઉપાડીને ચાલો ને તો ઉંદર આપના પગ નીચે ન આવી જાય એના માટે પગ સરકાવીને, એટલે તમે જાઓ ને તો બધા જ ઉંદરો તમારા શરીર પર રમવા લાગે એટલા ઉંદર, અને એમાં
0: ડર ના લાગે?
1: ડર હું વિચારું છું કે હું કઈ રીતે આ મંદિરમાં અનેક વાર જઈ આવી છું, મને તો બહુ જ ડર લાગે, પણ ત્યાં ખબર નહીં કરણી માતા શક્તિ આપી દેતા હશે, એટલે ત્યાં બાર ઉભા રહીએ ને ત્યાં સુધી ના ના ના હું નહીં જાઉં હું નહીં જાઉં હું નહીં જાઉં, એટલે પછી બધા આપણને કહે કે અહીંયા સુધી આવીને અંદર શું નહીં આવીશ કરીને, એટલે આપણે અંદર જઈએ ને ત્યાં એવું છે ને ઉંદરોનું સફેદ ઉંદર તમને દેખાય જાય તો તમને દર્શન ફળે વધુ ફળે
0: એવી
1: માન્યતા છે। અને ઉદયપુરના અંબિકા માતા મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થાય છે। જયપુરનું પ્રસિદ્ધ શીતલા માતા મંદિર તો વર્ષમાં માત્ર નવરાત્રિના દિવસોમાં જ ખુલે છે, નવરાત્રિ પૂરી થતાં એ મંદિર બંધ થઈ જાય છે। રાજસ્થાનમાં પણ ગુજરાતની જેમ ગરબા દાંડિયા રમવાનો ભારે ઉત્સાહ છે અને લોકનૃત્ય ઘૂમરનું વિશેષ આયોજન થાય છે રાજસ્થાનમાં, જેમાં રંગબેરંગી પરંપરાગત ઘાઘરા પોશાક સજેલી મહિલાઓ ઘાઘરા પહેરી ગોળાકાર ફરી ફરીને ઘૂમર નૃત્ય રમે છે।

0: अधर्म पर धर्म अने असत्य पर सत्य ने विजय गाथा विजयोत्सव पापड़ा जलेबी नी उजाणी दशहरा ना दिवसे आवशे सचिन वजाणी
1: ओनली ऑन 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी बपोरे 3 वागे सांभळवानो चुकता नहीं। आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना ने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी आरती शाह अने तरुलता करोड़िया नी साथे। मित्रों, हिमाचल प्रदेश की नवरात्रि एकदम अनोखी हो पहाड़ी विस्तार की जे नवरात्रि है ये खूब अनोखी हो खास करीने अहीं जे कुल्लू दशहरा त्यौहार मनावामां आवे छे एक एनी खासियत है कारण के नवरात्रि 9 दिवसों पछी कुल्लू दशहरा में लगभग अठवाडिया सुधी आ त्यौहार दशहरा मनावामां आवे छे अने आ कुल्लू दशहरा जे त्यौहार है एमां ग्रामीण भागोथी बधी मूर्तिओ लईने रथ सजावीने एमां मूर्तिओ लावामां आवे छे अने रघुनाथजीना मैदान पेला ढालपुर मैदान में बधी मूर्तिओने मूकवामां आवे छे। मित्रों, अहीं एक एवी पण मान्यता छे के जे माताजीनी पिंडी छे एना पर माखण लगाड़वामां आवे छे अने एनी पाछळनो कारण एवुं छे के महिषासुर राक्षसनो जे वध कर्यो हतो माताजीए त्यारे एमने जे जखमो थया हता एना पर माखण लगाड़वानी अहीं मान्यता छे।
2: અને સ્ત્રીઓ નવરાત્રિના દિવસોમાં અહીં તેમનો ખાસ પરંપરાગત પોશાક પટ્ટુ ધાબળા જેવું જાડું અને ચળકતા રંગોનું વસ્ત્ર અને પુરુષો ચોલા ઘેરવાળો ઊની કોટ અને હિમાચલી ટોપી પહેરે છે। નવરાત્રિ અને દશેરાના ઉત્સવ પર અહીં પરંપરાગત પહાડી નૃત્યો પણ થાય છે। નવરાત્રિ અને દશેરાના મેળામાં હજારો પુરુષો અને સ્ત્રીઓ એકબીજાના હાથ પકડીને ઢોલ નગારા અને શરણાઈના તાલે ઘોડાકારમાં ઝૂમીને કુલ્લવી નાટી કે મહાસુવી નાટી રમે છે। અહીં ગરબાના ઠેકાણે આવી નાટી રમાય છે। ડાંગી અને દ્રીપક નૃત્ય પણ થાય છે। છંબા અને કાંગડા વિસ્તારમાં મહિલાઓ દ્વારા દેવીની આરાધનામાં ડાંગી નૃત્ય થાય છે। રાક્ષસ નૃત્ય પણ થાય છે। પહાડી વિસ્તારોમાં બુરાઈ પર અચ્છાઈની જીત દર્શાવવા માટે ખાસ મોહરા એટલે કે માસ્ક પહેરીને નૃત્ય કરવામાં આવે છે।
1: વાહ, આ તો કંઈક નવું છે। હા, એટલે માસ્ક પહેરીને ઘણી આમ ફિલ્મોમાં જોયું છે કે બધાએ માસ્ક પહેર્યા હોય અને પછી ડાન્સ કરતા હોય અને પછી માસ્ક

0: ખાટી દાળ, ખાટી દાળ અને ભાતનો સમાવેશ થાય છે. ત્યાં પ્રસાદમાં સીડું પણ બને છે.
1: એ શું હોય?
0: એ ઘઉંના લોટને આથો આપીને તેમાં ખસખસ, અખરોટ ને દાળનું સ્ટફિંગ કરીને વરાળથી પકવવામાં આવે,
1: એટલે સ્ટીમ કરવામાં આવે.
0: હા, સ્ટીમ કરવામાં આવે. અને પ્રખ્યાત આ વાનગી છે જેના, જે પ્રસાદ વગર અહીંની નવરાત્રિ અધૂરી ગણાય, ને તે દેશી ઘી સાથે ખવાય છે. અને હવે જાણો બબરું એટલે શું. ઘઉંના લોટ અને ઘોળના મિશ્રણમાંથી બનતી આ એક પ્રકારની ઘડી પૂરી છે. અને હવે કુટ્ટુ, કુટ્ટુ એટલે સિંગોડા કે રાજગીરા જેવા લોટની પૂરી, એટલે હિમાચલના લોકગીતો, પહાડી ગીતોમાં પ્રકૃતિ, શક્તિ અને દેવી દેવતાઓની સ્તુતિ વણાયેલી હોય છે. ત્યાં જઈને તરુબેન મહાદેવ અને જગદંબા જ્વાલા માતા, ચિંતપૂર્ણી માતાના અનેક ભજનો ગવાય છે.
2: ધર્મ ધજાઓ ફરફર.

0: નવદુર્ગા ની નવરાત્રીમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા, અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે આપના મનગમતા નવ આરજે.
1: નવરાત્રી અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે. પહેલે

0: औरते
1: शक्तिपीठोनी आ दिव्य यात्रामा मां जगत जननी ने पूजा अर्चना आराधना अपने करीशु पूजा पाठक साथे बीजा नोरते
2: शक्तिपीठना पवित्र धाम नी यात्रा अने रास गरबा नी रमझट नी सुकान लेशे त्रीजा नोरते आरजे काजोल वजाणी
3: दीपमाळा अने दीवड़ाओना जगमगाट साथे शिरे गरबो लई आवशे रोशनी सावला चौथे नोरते
4: आरती विना आद्य शक्ति नी भक्ति कई रीते पूर्ण थाय 15 ऑक्टोबर ने 5 मा नोरती ताड़ियों ना ताले ने गंट ना नादे आवशे आपनी आरजे आरती
5: मानी आराधना मा दिक्रो पाछड़ क्याती रहे 51 शक्तिपीठों ने गाथाओ बिपिन मेवाड़ा साथे आगड़ वधारीशु छठे नोरते
6: 7मा नोरते साथिया पूरता पूरता ताड़ियों ना ताले आवशे नेहा परिख
7: 8मा नोरते होम हवन धूप अने शंखना साथे नैमिता रावल
8: रास गरबा रमता रमता आवी पहुंचिया 51 शक्तिपीठोना अंतिम पड़ावमा 9मा नोरते श्वेता कोल्हे
9: ओनली ऑन 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी बपोरे 3 वागे सांभळवानो चूकता नहीं नवरात्रि स्पेशल
10: आरती एक कलाक नो अपनो गीत गुर्जरी नो कार्यक्रम अने ए एक कलाक मा आपने आखा भारत मा नवरात्रि कई कई रीते उजवाय छे एनी वातो करी रह्या छे के भारत ना जुदा जुदा राज्यों मा बधे ज नवरात्रि उजवाय छे पण बधानी रीतो जुदी छे आपणे महाराष्ट्र नी वात करी गुजरात नी वात करी हिमाचल प्रदेश नी वात करी राजस्थान नी वात करी બીજો કોઈ ભૂલી તો નથી ગઈ બરાબર છે આ 4 ની વાત થઈ ગઈ છે તો તામિલનાડુ પાછળ ન રહી જાય ને એટલે તામિલનાડુની તો વાત કરવી જ પડે તો તામિલનાડુમાં પણ ખૂબ જ અનોખી પરંપરાગત રીતે નવરાત્રી ઉજવવામાં આવતી હોય છે અહીં છે ને જે નવરાત્રીનો ઉત્સવ થાય છે જે પૂજાઘર છે એને બોમાઈ ગોલુ આ નામ આપવામાં આવ્યું છે અને બોમાઈ ગોલુમાં શું હોય છે ખબર છે કે 1 થી 11 એકી સંખ્યામાં લાકડાના સ્ટેપ્સ બનાવવામાં આવે એને લાકડાની આ પાટિયા જે હોય એને એ રીતે ગોઠવવામાં આવે એના પર સુંદર ઢીંગલીઓ અને મૂર્તિઓને રમકડાને ગોઠવવામાં આવે સૌથી ઉપરનું જે પગથિયું હોય ને એના પર લક્ષ્મી સરસ્વતી અને દુર્ગા એમની મૂર્તિને સ્થાપવામાં આવે કળશને સ્થાપવામાં આવે જે બીજું પગથિયું હોય એના પર ઋષિ મુનિ રામાયણ જેવા ગ્રંથો હોય આપણી માનવ જીવનની જે કંઈ મુખ્ય વસ્તુઓ છે એના રમકડા હોય લગ્નવિધિના આપણા રમકડા હોય આ બધું આમ પગથિયા પર ગોઠવવામાં આવે અને એને મારા ખ્યાલે બોમાઈ ગુલુ એવું કંઈક નામ અપાય છે
11: આ 9 દિવસો દરમિયાન મહિલાઓ અને બાળકો એકબીજાના ઘરે ગોલુ જોવા જાય છે અમારા સોસાયટીમાં એક ગોલુ બનાવે છે જ્યાં હું અને મારી બેન જોવા જતા જોઈએ રહી જોવા જવાની એટલી મજા આવે એક એક રમકડા જોવાની ખૂબ મજા આવે મહેમાનો ને તેઓ છે ને હળદર કંકુ પાન સોપારી ને નાની ભેટ અપાય છે એ ભેટને તાંબુલમ કહેવાય છે 9મા દિવસે સરસ્વતીની પૂજા અને આયુધ પૂજા થાય છે જેમાં પુસ્તકો સંગીતના સાધનો અને વાહનો ઓજારોની પૂજા કરાય છે હવે ગરબા અને દાંડિયા આપણે ત્યાં રમે છે તામિલનાડુમાં કુમ્મી નૃત્ય કરે છે જેમાં મહિલાઓ ઘોડાકારમાં ઊભી રહીને કોઈ પણ વાદ્ય સંગીત વગર માત્ર પોતાના હાથની તાળીઓ પર સુંદર લયબદ્ધ રીતે નૃત્ય કરે છે અને સાથે સાથે ગીતો પણ ગાય છે એને કોલાટમ છે ને તરુબેન આ નૃત્ય આપણા દાંડિયા રાસ જેવું જ હોય છે તામિલમાં કોલ એટલે નાની લાકડી એટલે કે દાંડિયા અને આટમ એટલે નૃત્ય યુવતીઓ હાથમાં રંગબેરંગી લાકડીઓ એકબીજા સાથે અથડાવીને સુંદર લયબદ્ધ નૃત્ય કરે છે અને હવે તામિલનાડુની પ્રસાદની વાત કરીએ તો
10: ચોક્કસ
11: તે લોકો પ્રસાદમ અથવા નૈવેદ્યમ કે પ્રસાદને સુંદર એ તામિલનાડુની નવરાત્રીનું સૌથી મુખ્ય અને અનિવાર્ય પ્રસાદ છે જે જુદા જુદા કઠોળ જેમ કે દેશી ચણા કાબુલી ચણા મગ વટાણા કે રાજમાને બાફીને તેમાં રાઈ લીલા મરચાં મીઠો લીમડો અને છીણેલા તાજા નારિયેળનો વઘાર કરીને બનાવાય છે 9 દિવસ રોજ અલગ અલગ કઠોળના સુંદર બને છે સક્કરઈ પોંગલ આ ચોખા ને મગની દાળ અને ગોળમાંથી બનતી મીઠી વાનગી છે. બીજી પ્રસાદમાં એ લોકો બનાવે છે પાયસમ, જે દૂધ અને ચોખા કે સેવની ખીર છે, હા, અને કેસરી સોજીનો શીરો ધરાવાય છે. હવે થઈર સાદમ એટલે કે દહી ભાત પણ ધરાવાય છે, પુલ્યો ધરાઈ એટલે કે આમલીવાળા ભાત ધરાવાય છે, અને કડક મેદુવડા પણ બનાવવામાં આવે છે.
10: ઓહો,
11: હા હા, નવરાત્રિમાં જ્યારે મહિલાઓ ગોલું જોવા એકબીજાના ઘરે જાય છે ને, ત્યારે દેવીની આરાધના કરતા શાસ્ત્રીય કર્ણાટક સંગીત અને પરંપરાગત તામિલ ભક્તિ ગીતો પણ ગવાય છે. કુમ્મી પાટુની વાત કરું તો કુમ્મી નૃત્ય કરતી વખતે ગવાતા પરંપરાગત લોક ગીતો, જેમાં દેવી એટલે કે દેવીને લોકો અમ્મા કે અમ્માના મહિમાનું વર્ણન હોય છે. મહિષાસુર મર્દિની સ્તોત્ર તો અયગીરી નંદિની, આ સ્તોત્ર તો એનું ગાન તો તમિલનાડુમાં દરેક ઘર મંદિરમાં થતું જ હોય છે.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरासोना अने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी। हवे आपणे पहोंची गया छे पश्चिम बंगाळ अने ओरिस्सा। तो पश्चिम बंगाळ अने ओरिस्सानी दुर्गा पूजा तो आपणने सौने खबर छे कि दुर्गा पूजा अहीं केटला धामधूमथी उजववामां आवे छे। खास करीने आ दिवसोमां एटले के लगभग छेल्ला 5 दिवस जे नवरात्रिना होय छे, छठ्ठी थी दशहरा सुधी अहीं खूब मोटा मोटा पंडालों बांधवामां आवे छे, रोशनाई करवामां आवे छे, कलात्मक मूर्तिओनी पूजाओ करवामां आवे छे अने माताजीनुं बोधन थी एटले के छठ्ठीना दिवसे षष्ठीना दिवसे एमनो आवाहन करवामां आवे छे। अहीं एवी मान्यता छे के पृथ्वीलोक ए માતાનું પિયર છે અને વર્ષમાં એકવાર માતા પોતાના પિયર આવે છે।
1: હા, અને એના પછી કોલાબો સ્નાન એટલે મહાસપ્તમીના દિવસે છે ને, છઠના દિવસે એ લોકો માતાજી પ્રવેશે, પંડાલમાં પ્રવેશે, પછી મહાસપ્તમીના દિવસે કેળાના છોડને સાડી પહેરાવી, પવિત્ર નદીના જળથી સ્નાન કરાવી એ લોકો ગણેશજીની બાજુમાં એને સ્થાપિત કરાય છે, જે પ્રકૃતિ અને કૃષિ પૂજાનું પ્રતીક છે। કુમારી પૂજા અને સંધિ પૂજા, આ પૂજા ખૂબ મહત્વની છે। મા અષ્ટમીના દિવસે નાની કન્યાઓની પૂજા થાય છે। અષ્ટમી અને નવમીની સંધિ એટલે જે ક્ષણે અષ્ટમી પૂરી થાય અને નવમીની શરૂઆત થાય એને સંધિ ક્ષણ કહેવાય। આ બે તિથિના એન્ડને એટલે એક તિથિનો એન્ડ અને બીજી તિથિની સ્ટાર્ટિંગને સંધિ ક્ષણે 108 દીવા પ્રગટાવી સંધિ પૂજા કરાય છે। સિંદૂર ખેલા તો રમવાની જે મજા આવે ને તરુબેન, સિંદૂર ખેલા હું રમી છું। પવઈમાં છે ને મોટા મોટા દુર્ગા પૂજાના પંડાલો હોય છે, ત્યાં વિજયાદશમીના દિવસે મહિલાઓ માતાજીને સિંદૂર લગાડી વિદાય આપે છે અને એકબીજાને સિંદૂર લગાવીને તહેવારની ઉજવણી કરે છે। હવે ધુનુચી નાચ, ધુનુચી નાચ આ પણ હું રમી છું। અહીંનું મુખ્ય આકર્ષણ ધુનુચી નાચ છે। માટીના પાત્રામાં, માટીનું કોઈ પાત્ર હોય એમાં નારિયેળના છોતરા અને કપૂર સળગાવી ધૂપ કરીને, આ ધૂપની સુગંધ ઓહો બહુ મસ્ત હોય, તેને હાથમાં કે મોંમાં પકડીને ઢાકના એટલે કે પરંપરાગત ઢોલના જોરદાર તાલના ધૂન પર આ ભક્તિમય નૃત્ય કરવામાં આવે છે। આપણામાં જેમ ડાકલા રમવામાં આવે તેમ આ નૃત્ય કરવામાં તો જે મજા આવે, પરંપરાગત ઢોલ પર એ નૃત્ય થાય છે। મહિષાસુર મર્દિની સ્તોત્ર ચંડીપાઠ આખા બંગાળમાં ગુંજી ઉઠે છે। આ ઉપરાંત દેવીના આગમન માટે આગમનની ગીતો ગવાય છે। હવે આની દુર્ગા પૂજાની પ્રસાદનો તો લાવો લેવા જેવો છે। ભોગેરે ખીચોડી, ભોગેરે ખીચોડી એટલે ભોગની ખીચડી અને લાબડા, પંડાલોમાં મહાપ્રસાદ તરીકે ગોવિંદ ભોગ ચોખાની ખીચડી, મિશ્ર શાકભાજીનું શાક જેને લાબડા કહેવાય છે, બેગુની એટલે રીંગણના ભજીયા, રીંગણને કાપીને બટાટાના ભજીયાના જેમ જ આ રીંગણના ભજીયા હોય, ખાવામાં એકદમ ટેસ્ટી, પાયેશ એટલે ખીર અને ટમેટા ખજૂરની ચટણી ધરાવાય છે। મીઠાઈમાં રસગુલ્લાને સંદેશ તો હોય જ, અને ઓરિસ્સામાં ખાસ કરીને કટક અને ભુવનેશ્વર શહેરોમાં ચાંદી અને સોનાના તારથી બનેલા ભવ્ય પંડાલો કે જેને ચાંદી મે

તેલંગાના પહોંચી ગયા છે આપણે. તેલંગાનામાં બથુકમ્મા એટલે આ રીતે, એટલે તેલંગાનામાં છે ને નવરાત્રી જુદી રીતે, ફૂલોની નવરાત્રી કહી શકાય આને. એટલે ફૂલો દ્વારા નવરાત્રી આપણે આને કહી શકાય. તેલંગાનામાં ખૂબ ખાસ પ્રકારના મોસમી જે ફૂલો હોય, જેમાં ઔષધીય ગુણો હોય એવા જે ફૂલો હોય એને કહેવાય બથુકમ્મા. અને આને પિત્તળની એક થાળીમાં સરસ રીતે સજાવવામાં આવે. મંદિરમાં જે ગોપુરમ હોય ને એ

0: ગોપુરમની રીતે એને ઉપર સુધી સજાવવામાં આવે છે, અને આ જે ફૂલો સજાવવામાં આવે છે ને એને જ બોથક્કમમાં કહેવાય છે. અને એને ત્યાંની એવી માન્યતા છે કે જીવંત માં જગત જનની માં અંબે એવું તેઓ માને છે આ બોથકમાને.
1: અને નવરાત્રિના અંતિમ દિવસોમાં દુર્ગાષ્ટમીના દિવસે સદુલા બથુકમમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજે બધી મહિલાઓ ભેગી થઈને પોતપોતાના બથુકમમાને સ્થાનિક તળાવ અથવા નદીમાં ભક્તિભાવ સાથે વિસર્જિત કરે છે. અને વિસર્જન પહેલાં બધા પોતપોતાના ફૂલોની બથુકમાને જમીન પર વચ્ચે મૂકે છે અને તેની ફરતે તાળીઓ પાડીને અને લયબદ્ધ રીતે પગલાં લઈને ગોળ ગોળ ફરતા પરંપરાગત લોક નૃત્ય રમે છે. આ તો જોયું હા તરુબેન કે દરેક ઠેકાણે ગરબા કે રમવાની
0: રીત જુદી છે, રીત જુદી છે, પરંતુ ગરબા તો રમાય છે.
1: હા, અને ઘોડાકાર મેઇન તો આ નૃત્ય દરમિયાન મહિલાઓ કોઈ વાદ્ય વગર માત્ર પોતાના અવાજ અને તાળીઓના તાલ પર તેલંગાનાના પ્રખ્યાત તેલુગુ ગીતો લોકગીતો ગાય છે. આ ગીતો પૌરાણિક કથાઓ, ગૌરી માતાના મહિમા, પ્રકૃતિ પર આધારિત હોય છે.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના. અને આખા ભારતની વાત કરીએ ને ઉત્તર ભારતની વાત ન કરીએ તો કઈ રીતે ચાલે? તો ઉત્તર ભારતમાં પણ માતાની ઉપાસના ખૂબ જ ધૂમધામથી કરવામાં આવે છે, ભક્તિભાવથી કરવામાં આવે છે. અને ખાસ કરીને ભગવાન શ્રી રામનો જે વિજય થયો હતો એના પ્રતિકરૂપે આ નવરાત્રિ મનાવવામાં આવતી હોય છે. અહીં કળશની સ્થાપના કરવામાં આવે છે, માટીના વાસણમાં જુવારા ઉગાડવામાં આવે છે અને ખાસ કરીને માતાની ચોકી કે માતાનું જાગરણ જગરાતા પણ કરવામાં આવતું હોય છે.
1: કન્યા પૂજન એટલે કે કંજક પૂજાને પણ અહીં વિશેષ મહત્વ આપવામાં આવે છે. તુને મુજે બુલાયા શેરા વાલીએ અને ચલો બુલાવા આયા હૈ, આ ગીતો ઘર ઘર અને મંદિરોમાં ગુંજે છે. જાગરણ દરમિયાન ઢોલક અને મંજીરા સાથે સ્થાનિક ભોજપુરી અવધી કે પંજાબી ભાષાના ભક્તિ ગીતો ગવાય છે. અહીંના દરેક ખૂણે છે ને રામલીલા નાટક ભજવવામાં આવે છે. રામલીલાના મંચન દરમિયાન જે કંઈ પણ થયું હતું એ બધું જોવાને જ આ લોકો નૃત્ય માની લે છે.
0: રામલીલા ખૂબ પ્રખ્યાત છે.
1: હા,
0: અને રામલીલા જોવા માટે ખાસ કરીને લોકો આ સમયમાં ઉત્તર ભારત જતા હોય છે. તો આરતી